0: મહેરબાની લખતોરા ખુશી જો રિશ્તાજી કોલ થી આને કેર હલો અસલામ અલૈકુમ
1: વાલેકુમ અસલામ
0: જી કેર સાહેબ કે તા કા લખા ડેના જોડે જા ખુશ આયો ઠીક આયો ચંગા ભલા મતારા જોડ અલહમદુલ્લા અલહમદુલ્લા અવાસા કદી બી કેર પે બુધે
1: ऐं मूंसां गॾु शाहिद अली ऐं सजाद अली साजिद अली ऐं हुन ॻाल्हि रुस्तम पवार खे सलाम थियो चयां थो मां जाना आताई खे ऐं दिलीप कुमार खे
0: महिरबानी लख थोरा भला जे करे चइजे त थोरो ॻाए ॿुधायो त पोइ हुकुम न अर्ज़ो आहे असां ग़रीब हथ अदब जा वधी अर्ज़ था कयूं त प्लीज़ ॻाए ॿुधाए
1: ਮਾਰੀ ਮਾਰੀ ਦਿਲ ਦੇ ਰੂਹ ਚਾਰੀ ਤੇਰੇ ਰੋਏ ਕੀ ਜਰੋਦਾ